વાણી આકાશવાણી એક સો દો દશમલવ છ મેગાહર્ટ્ઝ પર આપ સુન રહે હૈ એફએમ રેનબો. રાત કે તીન બજકર પાંચ મિનટ ઓર પૂરે પચાસ સેકન્ડ હો ચુકે હૈ. આઈએ સુનતે હૈ કાર્યક્રમ મિડનાઇટ મેલોડી.